વસઈ ગયો નવીન માધવ પાંડે 20, રામજોગે શાસ્ત્રી ગીતો વિનતર વતા 11 hours 20 minutes 6 seconds લોન ધી વીબી ક્લોક વિન્ટર ના રૂવે વિથ ભારતી FM 101.3 વિથ મી જ્યોતિ એન્ડ સિનેમા કબુરલુ પ્રોગ્રામ લો ઉન્નામ.